ધ્યાની ન ચહેવા જેવા વૈરૂપ કરે શિગાર ઉચે કુ કહેવા દા ગાવે જોધા કા વિચાર મૂર્ખ પંડિત મજુજ સંજય કરે પ્યાર ધર્મી ધર્મ કરે ગવાવે મંગે મોહ દ્વાર જીસ દાવે જુગ